શ્લોક માં પહેલા મુસલમાન શિવ શરીર પર પ્રકરણ વિચાર બંદે સે જે પવે વિચ બંદી વેખણ કો દીદાર હિન્દુ સાલા સારાણ દર્શન રૂપે અપાર તીર્થ નામે ચપ જા ગુરવા